0: χαρτούλι. Σαν το μη.
1: Σαν το μη.
0: Σαν το μη.
2: Ხელი შეუწყვეთ თქვენი ბიზნესის წარმატებას. Radio Dardimandis სარეკლამო სამსახური 2 19 20 10.